0: કબૂનિયા, તુની મારી લીએ કબૂનિયા,
1: તુની મારી લીએ કબૂનિયા, તુની મારી લીએ કબૂનિયા.
0: મજો સાવળા પાણુ રંગ, મજો સાવળા પાણુ રંગ,
1: મજો સાવળા પાણુ રંગ, મજો સાવળા પાણુ રંગ,
0: મજે દેહાચે